0: 지수는 저게 가나 바보카
1: 갔나 가
0: 가나 바니까 지수는
1: 야, 갔나 가 갔나 원시 꺼지기 지수가래 올라
0: 얘들 둘러 보이세요 사대 머리 멀리 가오는 벌자 어제 갔나 반자
1: तबे मेरो मम्मी अन्ता
0: मम्मी नभन्के तैले मम्मी भन्दा म को को जस्तो लाग्छ अबदेखि सधैँ मलाई आमा भनेर बोला न तैले आमा भन्दा मलाई संसारको सबै सुख पाए जस्तो लाग्छ मलाई सुख दिनुस्
1: आमा